બેના આભાર. આપા વાત કરી હી આત્મનિર્ભરતારી, તો પણ સાથે હી આ વાત ભી જરૂરી હૈ કે દેખો જીવન કે માયને આગે બઢતા બઢતા આપણી પહેચાન મે નયો રંગ જોડતા જોડતા આપરે સરળ સ્વભાવ ઓર સહજતાને આપણને ભૂલનો નહીં ચાહીજે. બેના ઇન્સાન જ સફલ ઉજાયા કરે ના તો દેખો બીકે મતલબ વ્યવહાર કે માયને બદલાવ આ જાય, બીકે ચાલ ઢાલ કે માયને, બોલચાલ મેં, સોચ મેં મતલબ બદલાવ આવે, પણ જે કે અસલી સુંદરતા હે ના બા પગડિયા મેં નહીં, બા પૈસા મેં બી નહીં, બા તો હૈ મન રી સહેજતા ઓર દિલ રી મીઠાસ મેં. બેના સ્વાવલંબી બનનો ઈરો મતલબ ઓ નહીં હૈ કે ખુદરા પગા પર ખડો રેવણ વાસ્તે દૂસરાને ધક્કો દેણો, હે ના? ઈરો મતલબ હૈ કે ખુદરો સન્માન તો કરણો હી, પણ દૂજાને ભી માન દેવડો. સબસુ મિલજુલ કે ચાલણ મેં ભી એક અલગ હી સુંદરતા હુએ, ક્યુંકિ જદ મન મેં સહજતા હુએ જણા સફલતા ભી ઓર સુહાવણી લાગે. બેના આજ કઈ મહિલામાં વ્યાપાર, કલા, શિક્ષા ઓર ખેતીબાડી ઓર ભી દેખા ઘણા હી ક્ષેત્રા કે માયને આગે બઢ રહી હૈ. ઓર પણ એ કે બીચ મેં બા અગર આપણે પડોશ યા પરિવાર, રિશ્તા, સમાજને સમાજમાં ભી બેડો હી પ્યાર, મુસ્કાન, વિનમ્રતા રાખે, હે ના, તો બા અસલ કે માયને મહિલા શું એક પ્રેરણા બન જાવે. બેના સફળતા માથા પર તો બેઠે, પણ સહજતા જકી હે ના આ દિલ કે માયને બેઠી હુઈ ઉડે. બહેના મહેનત કરણ શું સફળતા તો મિલ જાવે, પણ એ સફળતા રે સાથે સાથે ઇન્સાન કે માયને સહજતા રાખણો ભી એક કલા હૈ. ઝુકતો પેડ ફલ દિયા કરે ઓર ઝુકતો મન જોકો હૈ ઓ પ્રેમ દેવે. તો બહેના આત્મનિર્ભર તો બની જો ઓર સ્વાવલંબી ભી, પણ આપરો મન બહુ હંમેશા હી સરળ રાખજો, સહજ રાખજો ઓર મીઠો રહેણો ચાહીજે, ક્યુંકિ આ જકી સરળતા હૈ આ હી એક સચ્ચી નારીરી પહેચાન હૈ. તો બહેના કાર્યક્રમને આગે બઢાવાલા એક ઓર થાને લેર ચાલા ગીતારી દુનિયા મેં ઓર સુણાવા ઓ પ્યારો સુ ગીત.

0: ફાયદો કઈ
1: વાત વિશે તાંકાળી પ્રોગ્રામ કેડો લાગે
0: ખુબ આનંદ મને પુરાણી મારો પરિવાર જણ આવ્યો ની બધું છોડ પંજાબ ગામાં બે આજ તક રિશ્તેદારી ઓર બધા હે મારી બે જામા જણા બા ઓ પ્રોગ્રામ સુના જણા યાદ આજે બસ અચ્છા
1: અચ્છા તબર પડે
0: બચ્ચો એક એસા બો પોસ્ટ ઓફિસ માં નોકરી લાગ્યો હે
1: અરે બઢિયા સા બઢિયા જણા ઓર સબ પરિવાર મે મોજ હે
0: ખુબ આનંદ મંગળ હે જી
1: હા આજ કઈ હુણોલા
0: આજ ભી સુના જા મત દી જો માવડલી ને દોસ્ત
1: કાકા આયો
2: આ બેટા
1: એ હજારી ભાઈ જી કે જ કોઈ ચલાઓ
2: ઓય જા મારી બેટા